નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેર ઉપર રંગારંગ ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. જ્યાં ક્યાંય પણ જોડાયા છો, મીડિયમ વાટ 19 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. અને આજના આપણા ગુજરાતી ગીતોને લઈને ઉપસ્થિત થઈ ચૂકી છે રત્ના, સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. આજના આપણા કાર્યક્રમમાં મધુરતાની સાથે અમે આવ્યા છીએ રંગીન ગુજરાતી ગીતોના આ સફરને લઈને. શ્રોતાઓ, સફળતા એને કહેવાય જ્યારે તમારી સિગ્નેચર બીજા માટે ઓટોગ્રાફ બની જાય. અને સાચે ત્યારે આપણે કહેવાય કે

વચ્ચે જીવનમાં આપણે એકદમ સક્સેસના તરફ આગળ વધી ચૂક્યા છીએ. સો દહાડા સાસુના આ ફિલ્મમાંથી લેવામાં આવેલું આજનું આ પહેલું ગીત લઈ આવ્યા છે આશા ભોસલેના સ્વરમાં.

સારા થવું એ વધુ મહત્વ રાખે છે. માટે જીવનમાં કંઈ પણ કાર્ય કરો, તેને સારી રીતે પરફોર્મ કરો અને માનવતાના હિતમાં રહીને પરફોર્મ કરો, ત્યારે કંઈક વાત બને. ફરી એકવાર આશા તાઈના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત માં બાપ ફિલ્મમાંથી લેવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, શાંતિ એ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે. જીવનમાં હંમેશા શાંતિ કેળવવી એ જ સૌથી કઠિન કામ છે. ચાલતા રહેજો કિશોર કુમારના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ખૂબ જ સરસ ગીત.

શ્રોતા મિત્રો, કહ્યા વિના સમજી શકે એ જ અંગત, બાકી બધા સંગત. અને રંગીન ગુજરાતી ગીતોના સફરમાં આરતી મુનશીએ ગાયેલું આપણું આગલું ગીત ચાલો સાંભળીએ.

વિનોદ રાઠોડના સ્વરમાં મુકાયેલું આ ખૂબ જ પ્રખ્યાત ગરબો તમે હમણાં સાંભળ્યો. જતું કરીને પણ જો શાંતિ ના મળે તો જતા કરી દેવા આપણી લાગણી સાથે એવા લોકોને રમવા કોઈ દિવસ ન દેવું, એ લોકોને એ પરવાનગી ન આપવી કે આપણા લાગણી સાથે રમી જાય. શ્રોતાઓ, આજનું આ છેલ્લું ગીત દીપાલી સોમૈયાના સ્વરમાં, જેમાં સંગીત નિર્દેશન અવિનાશ વ્યાસનું છે, અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમને અહીં સમાપ્ત કરીશું. આજના છેલ્લા ગીતની સાથે આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લેશું. નમસ્કાર, શુભ દિવસ.